0: खाली है, तो वो पौष्टिक आहार आलमगा तो पशु में भैया दूध की मात्रा भी बढ़ बढ़ी सके ने अपन अच्छे उत्पादन ले सके। सुखा सारो हरा सारा भी ध्यान रखो जरूरी है। जे कई गाभिन पशु है तो उन्हें भी अपने ध्यान रखो जरूरी है भाई, इन्हें सही समतल जमीन में बांधवो है, कई उबड़ खाबड़ जमीन में अपन बांध देंगे पशु ने तो उन्हें बिचारा तकलीफ थी सके। એટલે આપણે સહી સમતલ જમીન પર બાંધવું હોય, હાજી હવારે બી આપણને મચ્છર વગેરે થકી બી આપણને બચાવવું હોય, એને છોટી મોટી વાતનું બી આપણને ધ્યાન રાખી ને ભૈયા ખેતીવાડીના કામો કરવા હોય। કિશનભાઈ વાત કરવાની ઘણી ઈચ્છા હતી પણ પાછો આ સોરાનો ટાઈમ પૂરો થતો રહ્યો એટલે આજે છૂટા પણ કાલે નવી જાણકારી લઈને સોરા પર ફરી મળ્યો। આજે નાનો ભાઈ આવલો આજ્ઞા આવજો, રામ રામ।
1: अभी आप सुन रहे थे वाकड़ी कार्यक्रम खेती नी बात, आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है। प्रस्तुत है आदिवासी लोक संगीत, जिसके अंतर्गत आज आप सुनेंगे प्रेमदास और साथियों की आवाज में गाए हुए लोक भजन।

0: ઈ સુરક્ષિત, ખાસ કરીને બેના હરુએ, એને બારામાં વાત કરેંગા. બીજી આજે વિશ્વ કપાસ દિવસે બેનો, તો એની બારામાં આપણે વાત કરેંગા. એને હાથે ખરીફ ફસલની કટાઈ ને પેદાવાર આપણે હળતી લ, એ કિસાન લાલજીભાઈ થઈ કે વાત હે, તો વીણાબેને જ વાત કરી થઈ કે હે, તો એ બી આપણે વાત હે, લાલજીભાઈ ને વાત સબ બેને હે બહેન હોણાંગા. બેનો એને હાથે એક ભજન હે, ગીત હે, એ બી આપણે હોણાંગા. બેનો આ તો શિવપુરી વિવરાબન જાણકારી કે એને એને આપણે વાતે કરંગા. બેનો દેખો, આ દેખતે દેખતે જે ખરી ફસલેતી પાકીને તૈયાર થઈ ગઈ હે, ને જેમ કે બાકી હો આગા પાસે તૈયાર થઈ રહી થઈ ગઈ હે, ને હવે આ સમય પાછો આવી રહ્યો હે અગાડી રવિ ફસલને તૈયારીનો. દેખો એમની તો એક ખરીફ ફસલ પાકીને તૈયાર થઈ ગઈ, ને રવિ ફસલને બુવાઈ હરું ખેતર તૈયાર કરવો પડી રહે. ભાઈ દેખો બે બે કામમાં એક હાથે આવી ગયા બેનને. બેન પાસે ઈ કામ અને ઘરનો કામ હે, એ બી કરવું પડે બેનો. પણ દેખો હું કરું ભાઈ, જે કામ હે તો આપણને કરવું જ પડે બેનો. તો ખાસ કરીને રવિ ફસલમાં જે તૈયારી હે એ બી કરવી પડી રહી હે. પણ સત્ય કે પેલે બેનો આ ખરીફ ફસલ હે તૈયાર થઈ ગઈ હે, તો એને પેલે હકલો કરી લેવો હે. કેમ કે એ ફસલ પાકીને તૈયાર થઈ રહી, એ ખરીફ મક્કા હે, એને બાદ ધાનની ફસલ હે, ઉડદ વગેરે હે, એ ફરી એક એક પાકી ગઈ હોય તો એની બી બીનાઈ કરી લે. નહીં તો વસે આ દાડેનો ધૂપી પડી થકી હે, તાપ નકરી થકો હે, એને બી નુકસાન થઈ જાય. દેખો પેલે થકી તો આપણે જરાક નુકસાન થઈ ગયો હે, કે પાણી વારે આપણે જરાક ધોકો દઈ દીધો. તો ખાસ કરીને વાગડના ક્ષેત્રમાં તો આપણે વધારે જ નુકસાન થઈ ગયું લાગી રહ્યું થકું હે. તો બેનો આપણને ધ્યાન રાખવું હે, અને ખરીફ ફસલને હાર હમાર ધાનનો હકેલો પેલે કરી લે. એને બાદ જે બી રાડા ડંઠલ વગેરે કાપવો પડી રહ્યો હોય તો એ બી કાપી લે, ને આપણે શાકસબ્જી વગેરે જે બી હિયારા વાળી હે. આપણે બેને ખાસ કરીને વધારે મન રહે બેનાને કે સબ્જી હાણના હું કર, તો જેમ જગ્યા ખાલી થાય એમ બેનો હિયારામાં ઘણી ખારી સબ્જી આપણે કર, જેમ કે મેથી, પાલક, તુરઈ વગેરે હે, સબા સબ્જી હે, ટમાટર હે, મિર્ચી હે, બેગન હે, કઈ સબ્જી આ હિયારા મેં આપણે કર, તો એને હરો સપ્તાહ કે પહેલે બીનો એક બે પારા હે તૈયાર કરી દેવા હે. તાકિ સમય માથે અભી થકી આપણે લગા દઈ, કેમ કે પાણી વારો તો હવે ગયો હે, ને આ સમય હે આપણે પાછો રબી હે ફસલની તૈયારી હરું, તો તૈયારી તો આપણે કરંગા જ ખરો. પણ પેલે પારા બે પારા બેને હે એ સબ્જીની તૈયારી કરી લે, તાકિ સમય માથે સબ્જી અહીં મોટી થઈ જાય ગયા, તો સમય માથે પાછું તેમનો આપણે ઘરમાં ખાવા બી કામ લાગી જાય. વધારે થઈ જાય તો બેનો આપણે જાયને વીસી બી દા, તો પૈસા બે પૈસા આપણને મળી બી જાય. તો ધ્યાન રાખી કે જે બી પારા કરણ આપણે એક બે પારા, તો એને મેં કી બી રડ, કુસો, ડંઠલ, કસરો નહીં રહેવો જોઈએ. સબ થઈ ગઈ પેલે તો બેને એને સફાઈ કરી લે, ભાઈ બી કરી લે. બેનો આ સબ્જી વગેરે આપણે કરી દ, તો એક તો તાજી ને શુદ્ધ ભાજી ઘરમાં ખાઈ શક, ને એમને તેમને વધારે થઈ જાય તો આપણે વેચી બી શક. દેખો આ તો આપણને કરવી છે, પણ બીજી બી આપણે વાત કરંગા, છોટી બસથી ભવિષ્ય સુરક્ષિત હે એ બી વાત કરંગા બેનો. પણ સોરો બી ભરી થકો હે, બેને બેટી બી થકી હે, ને આ જે લાલજીભાઈની વાત હે કે ખરીફ ફસલની જે કટાઈ વગેરે હે, પેદાવાર બી આપણને કેટલી મળવાની હે, કેટલોક નુકસાન થઈ ગયું એ પૂરી વિવરાબન જાણકારી આલી હે. તો કેમને હંગરી બૈરા હે બેને આણની વાત હોણા, ને પછી બીજી વાત હે કરા.
1: દાદા રામ રામ. રામ રામ.
2: રામ રામ. રામ રામ.
1: હરતે આજકાલ હું કામ કરી રહ્યા થા કા?
2: આજકાલ હું અમારે ખેતીવાડીમાં ખેતરમાં ઘૂમી રહ્યા હે. ઠીક શાંતિ હે હમણાં, પણ અમારે થઈ ગયું તું પાણી બિલકુલ ઉગાવવા લાયક થઈ ગયું તું, એટલે હવે ખેતરમાં ફર્યા હે. બાકી હે થોડીક, હવે થોડુંક નુકસાન તો થઈ ગયું હે, પણ થોડો હે હજુ. આવો પોખરા બરોબર તામમાં પાણી આડળા પહેલા મારે મળતો હતો, આવો प्रिय था तो

0: होते हैं। और ठीक है, 50% अमारो तो आज आज है, तो ये भी पानी फिर थोड़ो पड़े तर वार એટલે એને હારું અમુક કથા અમુક મેળ્યા હે ને પીજીયા મારે અડા થુવેરે ને તેલ સભે તેની ફોકરી આવી રહ્યો ફૂલો આવી રહ્યા છે એને માગે આમ ખતરા અમુક મેળ્યા ફૂલો જાના કીડા પડી જાય એટલા તો ફૂલ કરી રહ્યું કે નહીં કર્યું દેખભાલ મસાલી રહ્યા હે
1: એમને હરતી જમીને હરતી ફસલ મળી જાય।
0: हमारा सदनगढ़ आई देखो पहाड़ी इलाको पसली जमीन है माड़ा मूंगफली तली भी के नमाराड़ी तोल भी के सोया भी थी सभी भाजी थी ने हरू पथरीली जमीन थी ये हम अधिकतर बधु करिए एटले ने हरू देखभाल चाली रही फूल आवी गए हैं तो इन्हें फूल वगैरह देने अमार निगरानी नहीं रखे तो फिर ज्यादा मोटी थी जाते दिक्कत आ जाने रूपये दाड़े દાડે પણ રોજ ખેતર ફરી ગયે।
1: અચ્છા, ફરે ને પછી જુઓ કે કણી રીતિ ઈલો પડી
0: ઈલોળા દુખો પાન માથે પડે એને સફેદ બિલો રોગ આવી જતી ઈ બી ટીપા પડી જાય તે બે પડકારી હે તો એને મંદિર કે તો રહેતા જાય ને એને હિસાબ થકી પછી દવાઈ લાવીને છિડકાવ કરીએ।
1: અચ્છા, તો હું ફળી હળી લાગી રહી કે આ મોંઘ ને અડદ ની
0: શરૂઆત થઈ ગયો હોય। હા,
1: આજ દલહની ને તિલહની ફસલ કરી થકી પણ આ મક્કા મેં તમારે જરાક નુકસાન થઈ ગયો।
0: નુકસાન તો કાપી થઈ ગયો, 50% થઈ ગયો નુકસાન, એટલે ફિર ભી અમારી ઉમીદ તો ખતમ થઈ ગઈ હતી કાશ્તકારની, બિલકુલ લૂઝ થઈ ગયા પણ આ ઉપર ભગવાન મેન બાબા ઉતરી પડ્યા છે। 50% અમારી આશા હે અને તિલહનમાં તો એ બી પાણી હજી ભાજી પેલા વાળી ભાજી હે દાળ ઈ બી પાણી પડ્યું છે પણ તો અમારો બધ થઈ શકે કા।
1: અચ્છા, પણ પેલે જે મળવો જોગતો હતો એટલો
0: જી પેલે મળતો અમને 8 દડા 10 દડા પેલ મળી જતો તો અમારે 80-90% ખેતી મળી શકતી હતી, મળી જતી હમણાં હું થઈ ગયું કે અમારો ખર્ચો ને મજદૂરી ડાકી ગઈ ને આવક કમ થઈ ગઈ। કાશ્તકાર નિશોધ પડી ગયો હે આમ, એટલે આવું અમારી ભૂલ તો બંધ થઈ લેતી પણ ફિર ભી ભગવાન ને મારફત થી અમો ઠીક છે અને તો અમારી ઉમીદ બિલકુલ ખતમ થઈ ગઈ હતી।
1: અચ્છા, હરતે પોકડા વોકડા તૈયાર થઈ રહ્યા આજે આજકાલ તો દાદા જંગલી જે જાનવર હે હિયાળા કૂતરા એવો વગાડો કરી નાખે તો અને હરતી રક્ષા કરી રહ્યા
0: ઈ અમે રાતે પેલા અમારે ભાષા કે એક ડાગડા અને માળો કે તાણે જાય ને એવું જે આગળ ને પથ્થર લઈને મેલે આવે ગોફણ પેલી કે એને ચોકી ધેરી કરી છે અને ખૂબ આવી રહે જાનવર રાત વાળા તો એ બી સમસ્યા હે અમારે કેમ કે પહાડી ઇલાકો હોય તો રાતે પાછી અમારી ડ્યુટી હર ખાપડે આપણે ખેતરે ખેતરે માળા કરેલા હે એની થકી અમે થોડા છોકરી એકબીજાને મદદ થકી જળવાઈ કરી રહ્યા
1: હરતે
0: ભડાકા ફોડો કે અમે ભડાકા ને અમારે ફરતી એકબીજાને અવાજ થકી એક હાથમાં આવતા સબ સૂચના હાલ લઈ જાય એને થકી પછી એકદમ ઘેરો બાળ જાય નકળી જાય પાછા।
1: અચ્છા, ખરી વાત હે દાદા, તમે જે કહો આ ફસલ હે ખરીદની ઈ ઉમીદ થકી વધારે તો નહીં મળવાની તે પર ઉમેદ જાગીલી રહી હે ખરું દાદા। અને હરતે ઢાંઢા સૂપો હે કે ઘરે
0: કાંઈ ભેંસ હે બકરજી બી હે એની બી સેવા અમારે ચાલે પણ અમારે તો એનું હારું તો ભગવાન થકી નિવેદન કરીએ તો અમારે તો અમે તમે તો પણ અમારે મારા પશુ બદલે પેલા અમારે નુકસાન થતો હતો એ બી અમારે ભગવાન બઢિયા કર્યું સારો થયો અને સારો તો ખતમ થઈ ગયો મને લાવીને
1: ખાઈ શકતો હા
0: પાણી સારાની સમસ્યા ખૂબ હતી અમારે
1: ઘણી તાજી વાત હે દાદા તમે થકી મળ્યો એને ઘણું અચ્છું લાગ્યું દાદા રામ રામ રામ રામ
0: રામ રામ રામ।
2: દેખો બેનો, આજે દાદા મેં તો ખૂબ બઢિયા વાત કરી કેમ કે દેખો આપણે વાગડના ક્ષેત્રમાં જેટલી ફસલ આપણે કરા મક્કા હે સોયાબીન હે ધાન હે આવી ફસલ કરણ આપણે કિસાન જે છોટા કિસાન ભાઈ હે જેને કમ જમીન હે એ કિસાન ભાઈઓ કે ખેતી માટે બેઠા થકા તો એને મેં વધારે ફસલ તો મળે ને જેટલી મળવી જોગતી હતી એટલી આના સમય મેં હવે નહીં મળી એમ કહી રહ્યા થકાય કેમ કે જે પાણીવાળો હે

0: એવા સમયમાં આવી જાય કે જે ઘડી આપણે સમસ્યા આવી ગઈ કે નેપાય પડોશમાં માંગવા ગયા, હગવાલા મેં માંગવા ગયા, પછી આપણે નહીં મળી રહે. ઘર મેં કોઈ બીમાર પડી ગયું હું, યા પછી કઈ આપણે ખાતર બીજ યા કઈ બીજી વસ્તુ ખરીદવી એને વખત પૈસા નહીં મળ્યા, એને વખત આ છોટી બચત કરેલી બહેનો ઘણી કામ આવી જાય. અગર કોઈ બીમાર પડી ગયું એને ઇલાજ બદલે જોઈ રહ્યા હોય તો આપણે પેલા નથી કહેતી કે બુંદ બુંદ થકી ઘડો ભરાય, બુંદ બુંદ આપણે હો રૂપિયાની બચત હર રોજ કરાંગા, તો પછી એના વખત એકટા રૂપિયા થઈ જાય, એને વખત આપણે કામ આવી જાય. તો સહી સમય માટે સહી ઇલાજ માનવીને મળી જાય. તો બેનો આપણે આજે વાત કરી અને બેન ઘણી ખરી બેને તો સમજી ગઈ, સમજદાર બી હે ને કામ કરી રહી થકી હે. તો કેમને બેનો આ તહેવારોનો સીઝન હવે ચાલુ થઈ રહ્યો થકો હે, તો એને મેં આપણને ધ્યાન રાખવું જરૂરી હે. બીજું ખાનપાનનું બી ધ્યાન રાખો, એની બી આપણે આગળ વાત કરંગા. પણ સોરામાંથી એક સંદેશ છે અને સંદેશની હાથે આ સોરો ભર્યો થકો હે. બેને મારા હામે દેખી રહી થઈ કે એક વિના બેન તો વાત કરતા જઈ રહે, તો એક ગીત હોણું હોય કેમને બેનો, ગીત બી હોણા ને પછી આગળ વાત કરા.
1: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

બિનો કપાસને સફેદ સોના બી આપણે કહ, કેમ કે આ કૃષિની વૈશ્વિક અર્થવ્યવસ્થાની બડી એક ભૂમિકા નિભાવી થકે. બેનો આંતરરાષ્ટ્રીય વેપારને બી આનો ઘણો મોટો યોગદાન હે. આ ઘણા દેશોને બજારોને એને આપસમાં જોડવાનો કામ કરે આ કપાસ. આ વિકાસશીલ દેશોનું એક નિર્યાત આયાતનું બડો સાધન બી હે. બેનો દેખો આ કપાસની ખેતી હરું આ જે બી જૂટ વગેરે હે એને થકી બી આ કપાસ એ ઘણો લાભદાયક હે, અને આપણે બેરોજગાર જે ભાઈ હે એને થરું બી ઘણો લાભકારી હે. બેનો દેખો વાતે હજી કરવાનું ઘણું મન હતું, સોરો બી ભર્યો હતો. બેને જે બૈરો હે મારા હમે દીકરી થકે ભાઈ સોરાનો ટીમ થઈ રહ્યો હે હરતે કરા, તો બેનો દેખો સોરાનો માન બી આપણે રાખવો જ પડે. ટીમ ને ભાંગી થકે હે બેનો, આજે તો આપણે સુટા પડા ને આવતે બુધવારે હમરી બેનો થકી મળવાનો ફેરી ઇંતજાર રહેગા. એ આવજો. રામ રામ રામ રામ.